કાંઈ બંધ કરેલા જાય ભાઈ, દેવા કે દે કે બંધ કરેલા જાય, ડરા ગયેલો જા ચલા જ હમ ગાના ગાય દેવા ગાવ છપ રહ્યા તની બનાવે પૈગૌર રે.